0: માંથી ડૂબ જાવ તો અરદાસ આવી ગયા. પણ મેં કોઈ એડો કહે નહીં કે કુદરત ને મનાવે જેડો કોઈ ગીત નો હુણા દેખે
1: હુણા
0: કે અરદાસ કરા ભાઈ પાણી નો બરસ જા તો ન્યા લો જા
1: હુણો નવ લાગુ.